શ્લોક મહલા પહેલા મુસલમાન શિવત શ્રેયસ પડ પડ કરે વિચાર બંધે છે જે પવે વેચ બંધી વેકણ કહો દીદાર હિન્દુ સલા ઇસ્લામ દર્શન નું વ્યવહાર તીર્થ નાવે અર્ચા પૂજા અગરવાદ બહકાર જોગી સુન કે હમ જેતે લખ નામ કરતા સુખ મૂર્ત નામ